0: आकाशवाणी गोल्ड 100.1 और बातें हो रही हैं इस वक्त साझा आपके साथ मशहूर एक्ट्रेस बीना रॉय की। 13 जुलाई 1931 को लखनऊ शहर में बीना रॉय का जन्म हुआ। पिता इनके रेलवे में अधिकारी रहे और उनके घर में सभी को ना फिल्म देखने का काफी शौक रहा। उनकी पसंदीदा हीरोइन रही खुर्शीद। लखनऊ यूपी आईटी कॉलेज से उनकी पढ़ाई पूरी हुई और पढ़ाई के सिलसिले में ये कुछ समय के लिए कानपुर भी रही। फिल्मों में काम करने के लिए इन्हें थोड़ा विरोध भी करना पड़ा और लेकिन आखिरकार इनके माता पिता की अनुमति इन्हें मिल ही गई फिल्मों में काम करने के लिए। उन्होंने अपनी पहली फिल्म का कॉन्ट्रैक्ट 13 जुलाई 1950 को साइन किया था और उसके बाद 1900
1: मुर्मू तेमना 68मा जन्मदिवस नी उजवणी माटे तेमना गाम पहाड़पुर पहुंच्या हता। ओडिशाना राज्यपाल हरिबाबु कंभमपति, मुख्यमंत्री मोहन चरण मांझी सहित स्थानिक रहेवासीओ द्वारा राष्ट्रपतिनुं उष्माभर्युं स्वागत करवामां आव्युं हतुं। श्रीमती मुर्मू प्रधानमंत्री मोदी साथे तेमना गामनी मुलाकात लेशे। तेओ पवित्र संथाली जहेरा अने हो जहेरा उपवनोमां प्रार्थना करशे। उपरांत तेओ कौशल्य विकास केन्द्र अने पहाड़पुर शाळानी मुलाकात लेशे। त्यारबाद राष्ट्रपति अने प्रधानमंत्री ओडिशा सरकारना 2 वर्ष पूर्ण थवाना प्रसंगे रायरांगपुरमां एक विशाळ जाहेर सभामां उपस्थित रहेशे। तेओ ऊर्जा, माळखागत सुविधा, आरोग्य संभाळ, शिक्षण अने सिंचाई सहित विविध क्षेत्रोमां 47,000 करोड़थी वधुना विकास प्रोजेक्ट्सनुं उद्घाटन अने शिलान्यास करशे। प्रधानमंत्री मोदी आ प्रसंगे जाहेर सभामां संबोधन करशे। राष्ट्रपति द्रौपदी मुर्मूना आज जन्मदिवस निमित्ते उपराष्ट्रपति, प्रधानमंत्री सहित नेताओं शुभेच्छाओ पाठवी छे। उपराष्ट्रपति सीपी राधाकृष्ण ने शुभेच्छाओ पाठवता सोशल मीडिया पोस्ट में कहूं कि राष्ट्रपति श्रीमती मुर्मूए सतत वंचितों हित माटे काम कर्यु छे अने राष्ट्रनी सेवा में पोताने समर्पित कर्या छे। प्रधानमंत्री नरेन्द्र मोदीए राष्ट्रपति द्रौपदी मुर्मू ने तेमना जन्मदिवस की शुभेच्छाओ पाठवता कहूं कि हिम्मत, सरलता, नम्रता अने जाहिर सेवा प्रत्येनी अतूट प्रतिबद्धता चिन्हित राष्ट्रपतिनी यात्रा देशभरना लोकोने प्रेरणा आपे छे। श्री मोदीए राष्ट्रपति मुर्मूने राष्ट्रनी सेवामां लांबा अने स्वस्थ जीवननी शुभेच्छाओ पाठवी। प्रधानमंत्री नरेन्द्र मोदी आजथी ओडिशा अने पश्चिम बंगाळनी मुलाकाते छे। पश्चिम बंगाळनी तेमनी 2 दिवसीय मुलाकात दरमियान श्री मोदी प्रधानमंत्री किसान सन्मान निधिनो 23मो हप्तो जाहेर करशे, जे अंतर्गत देशभरना 9.44 करोड़थी वधु खेडूतोना बैंक खाताओमां 18,880 करोड़थी वधु रूपिया सीधा ट्रांसफर करवामां आवशे। तेओ पश्चिम बंगाळमां प्रधानमंत्री फसल वीमा योजना, डिजिटल कृषि मिशन हेठळ कृषि स्टेक अने प्रधानमंत्री धनधान्य कृषि योजना सहित मुख्य केन्द्रीय कृषि योजनाओनो पण अमल करशे। साथे ज हुगली जिल्लाना तारकेश्वरमां पश्चिम बंगाळ दिवस उजवणीमां हाजरी आपशे। તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75% વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
2: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्व भर में लगभग 2,500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी सामूहिक कल्याण के लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
1: राष्ट्रपति द्रौपदी मुर्मू आवतीकाले मध्यप्रदेशना जबलपुरमां आंतरराष्ट्रीय योग दिवसना कार्यक्रममां मुख्य मेहमान तरीके उपस्थित रहेशे। आ कार्यक्रम सवारे 7:30 वागे सदर स्थित गेरिसन मैदानमां योजाशे। योग दिवस कार्यक्रम बाद राष्ट्रपति मुर्मू राणी दुर्गावती युनिवर्सिटीनी मुलाकात लेशे अने 36मां दीक्षांत समारोहमां मुख्य मेहमान बनशे। त्यारबाद तेओ बपोरे जबलपुरथी ग्वालियर जवा रवाना थशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે। એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે। એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
3: नेशनल टेस्टिंग एजेंसी ने कहा यह परीक्षा भारत के 551 शहरों और विदेश के 14 शहरों में 22 लाख से ज्यादा उम्मीदवारों के लिए आयोजित की जाएगी। एजेंसी ने बताया कि 2 लाख से ज्यादा कर्मचारियों को तैनात किया गया है, जिनमें पर्यवेक्षकों, कोऑर्डिनेटर, पुलिस बल और एडमिनिस्ट्रेटर शामिल हैं। NTA ने कहा कि निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए कई स्तरों वाली सुरक्षा व्यवस्था की गई है। परीक्षा कल दोपहर 2 बजे से शाम 5:15 बजे तक पेन और पेपर मोड में आयोजित की जाएगी। शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
1: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું। તેઓ 77 વર્ષના હતા। મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી। તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે। તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે। એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે। તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે। અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે। આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી। જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે। દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી। ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે। શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી। ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી। અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત

અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર.

0: कमाणी मुंबई नी कमाणी चमाणी ए मुंबई नी कमाणी मुंबई मां चमाणी आय आय आय कमाणी।
1: मित्रों आज है 20 जून 2026 અને આજથી લગભગ 139 વર્ષ પહેલા એટલે કે 20 જૂન 1887 ના રોજ વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન એટલે કે વીટી સ્ટેશન સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. મિત્રો 16 એપ્રિલ 1853 ના રોજ સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન બોરીબંદરથી થાણા સુધી ચાલી હતી ત્યારે વીટી સ્ટેશન નહોતું. ત્યારે ત્યાં આગળ બોરી બંદર ગોદામ હતું અને એક લાકડા અને પતરાનું બનેલું પ્લેટફોર્મ હતું. વધતી જતી જનસંખ્યા અને વધતા મુસાફરોને ધ્યાનમાં રાખીને 1878 એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક નવું ખૂબ જ ભવ્ય આલિશાન અદ્ભુત એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું અને 1887

આ સ્ટેશન તૈયાર થયું અને 20 જૂન 1887 ના રોજ આ વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું અને એને રાણી વિક્ટોરિયાના નામ પરથી નામ મળ્યું વિક્ટોરિયા ટર્મિનસ. એનું કારણ એ હતું કે એ વર્ષે રાણી વિક્ટોરિયાના શાસનને પૂરા 50 વર્ષ થવાના હતા, એટલે કે એમના શાસનની ગોલ્ડન જ્યુબલી હતી. એટલે બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે રાણી વિક્ટોરિયાનું નામ આપીને રાણી વિક્ટોરિયાને આ ભવ્ય સ્ટેશન ભેટ તરીકે આપણે આપીએ. 1996 વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશનનું નામ બદલાયું અને રાખવામાં આવ્યું છત્રપતિ શિવાજી ટર્મિનલ, એટલે કે CST. અને 2017 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ આ નામ આપવામાં આવ્યું, એટલે કે CSMT.

मित्रों 1853 में जयरे बोरी बंदर थी थाने सुधी ट्रेन चाली हती त्यारे आ पेसेंजर ट्रेन में त्रण श्रेणीओ राखवामां आवी हती। फर्स्ट क्लासनुं भाड़ू हतुं 2 रूपया 10 आना, जेमां ब्रिटिश अधिकारीओ अने अमीरो बेसता। जे सेकेंड क्लास हतो एनुं भाड़ू हतुं 1 रूपियो 1 आनो અને જે ત્રીજો ક્લાસ હતો એનું ભાડું હતું માત્ર 5 આના, જે સામાન્ય જનતા માટે હતું। એ વખતે 1 રૂપિયોના 100 આના થતા। મિત્રો આ ટ્રેનમાં બેસવાનો રોમાંચ લોકોમાં ખૂબ જાગ્યો હતો, એટલે લોકોની ખૂબ ભીડ જામી હતી અને પાટાની બંને બાજુએ લાખો લોકો ઊભા હતા અને એઓ આ ટ્રેનને ધુમાડો કાઢતી લોખંડની ટ્રેન એવું કહેતા હતા। મિત્રો લોકોમાં આ વાતનું પણ ખૂબ જ કુતૂહલ હતું કે વરાળના એન્જિનથી આટલું મોટું વાહન કઈ રીતે ચાલતું હશે। આવા જાત જાતના કુતૂહલો માટે લાખો લોકો આ પહેલી ટ્રેન જોવા માટે ઊભા હતા। આના જે 3 વરાળના એન્જિનો હતા એના નામ રાખવામાં હતા સિંધ, સાહેબ અને સુલતાન। આ ટ્રેનમાં 14 ડબ્બા હતા, 400 જેટલા પ્રવાસીઓ હતા, 34 કિલોમીટરનો પ્રવાસ હતો અને બપોરે 3:35 આ ટ્રેન છૂટવાની હતી, જેને 21 તોપોની સલામી આપવામાં આવી હતી।

મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો હવે રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.